સ્વાગત કરું હું અમારી આજની હાજરી સભામાં. આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 98.8 FM માટે. હું આપને હાથે આપની બોનંજલી પારેશ અને આજે વાર રવિવારની તારીખ 30 અગસ્ત 2026 નો દાડો હે. નાઇન બોનો અમે દેખી રહ્યા હો કે આપણે સ્ટુડિયોની ઘડીમાં હાસિને 5 વાગી ગઈ હે. હવે આપણે શરૂઆત કરો હાજરી સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. મહાપુરુષોની જીવનથી જોડું કાર્યક્રમ મહાપુરુષોની પ્રેમ ગાથા. આ કાર્યક્રમ લઈને આવેગા અમારા રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. આપને હું અંજલિ પારેશ. એની જ કડીમાં આપણે આગળી મળવા પ્રેરણાદાયક કહાનીઓ થકી જોડું કાર્યક્રમ કથા કહાની. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની પ્રાપ્તિ. એની જ કડીમાં ઠીક 6:30 માટે આપ હામરોગા કાર્યક્રમ વાત મને દિલુકી. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એની જ કડીમાં આપણે આગળ મળવા અતિથિ થકી જોડું કાર્યક્રમ અમારા મહેમાન. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મારે હાથે. ક્રમને આગળ બઢતો જતા આપણે રૂપ કરવા ઠીક 7:30 માટે ગાંધીજીના વિચારો તો કે જોડું કાર્યક્રમ ગાંધી આત્મદર્શન. ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ દાદી માં કી રસોઈ. એમને આપણે જાણવા આપણે પરંપરાગત વ્યંજનોની વિધિને બારામે. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એની જ કડીમાં આપણે શરૂ થાગા કાર્યક્રમ હમ ઓર હમારા સંવિધાન. આ કાર્યક્રમ આપ સાંભળી શકોગા ઠીક 8:30 માટે. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ને આપની બહુ અંજલિ પારેશર. અને સાથે આપ કાર્યક્રમ સાંભળી શકોગા 9 વાગે થકી 10 વાગ્યા સુધી કાર્યક્રમ શામી કરશે. તો ભાઈ બહેનો આ તો હતી આપણે હાજરીની સભામાં પણ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી.

0: ભાઈ ને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાંયા માં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા માં આપણે હાલ રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે। હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા, પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે। એક પેડ લગાડંગા, પાણી ને બચાવંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા। હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો। હવે આ જે નાના ના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે। વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત।
1: थारी में पासो लावो जूनू हवाद, सेहत बनेगा एकदम शानदार। बाजरा, ज्वार, रागी ने मक्का, ताकत भी भरपूर ने पोषण भी पक्कू। बारते नु खवानो सोड़ो, देशी अनाज तकी नातु जोड़ो।
2: मोटू अनाज अपनावंगा, शरीर ने स्वस्थ राकंगा। वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित।